0: તો એમાં આવે મૃદા પરીક્ષણ, જે કે પોષક તત્વની કમી રૂપ તો લાગ જાવે કે ભાઈ કેણ પોષક તત્વ રી આપણી માટી માને કમી હે, એ ઉપચ હે જો કુજુ જૈવિક ખાદ હે, રાસાયણિક ઉર્વરક હે, બાર સંતુલિત ઉપયોગ હે, માટી રી ઉર્વરતા કીકર બદાણી હે, ફસલ રી પેદાવાર કીકર બદાણી હે, એ કામ હે જો કરી
1: જી. દેખો આપણે હે રેતીલી મીટી, કટી કટી બાલુઈ મીટી હે, તો આપણ દેખા આપણ તો દેખો ગાય ભેંસણો ખાદ મીંગણે નાખા એર કઈ જગ્યા આપણે જીકો જીપ્સમ બી નાખા
0: નાખા
1: ઓર આપણે ઘણી કમી તો પાણી રી રવે ઓર રામજી ઇન્દ્ર મેં રૂજ્યા જાણ તો પછી પૂછો મત આપણે મૂફળે વહેર ગવારી વહેર મૂંગ વહેર ભાંત ભાંતરી ખેતી વહે
0: ભાઈ અગલી ફસલ
1: ઓર મિટ્ટી કી જાંચ કી થે બાત કરી પોષક તત્વ કી સ્વાસ્થ્ય કી જાંચ કરી તો આપણી ભારત સરકાર ને 12 સાલ પૂરા હોગા ઓર બા મોદી સરકાર હે જીકો અબાર કૃષિ સારું ઘણી યોજના ચલાઈ और बे योजनाओं के मायने एक माटी की जांच योजना भी महत्वपूर्ण योजना
0: भी बेली है और माटी का स्वास्थ्य अपन जे जनसाणो वे नहीं भाई माटी की जांच करा तो जिन टाइम में बायोडी नहीं हुए उन टाइम में नमूना लेने की विधि है क्षेत्र न्यारा न्यारा 8-10 जगह वी आकार रो 1.5 सेंटीमीटर गहरो खाडो खोद रहे जिको माटी लेनी और सब नमूना ने मिला लगे टगे आधा किलो मट्टी
1: राजस्थान को जिको जिलो गंगानगर उनरो सूरतगढ़ शहर में मृदा स्वास्थ्य कार्ड है जिको भारत सरकार लॉन्च करियो और बिन सारू माटी की जांच की जगह जगह में तो माटी रा जांच रा केंद्र होगा थे जी की बात बताई કે ભાઈ વી આકાર કા ગડ્ઢો મે મેકો કોણો કા મતલબ સીધો તરીકો ઓઈ જ હે રણીર ભાઈ કે ભાઈ લોગ હે જે ખેત મે જગ્યા જગ્યા આપકે માટી લેવે ખેડી નીચું નહીં બાંઠ કા નીચું નહીં આપકે ખેત કે બીચું આસપાસ ચારું મેરું લેવે ઓર ભી માયનું બેન ઇકટી કર પરી થોડો હગળો નમૂનો ઓર ઇકટો કર બેન છાણર પેક કર રખે ઓર પછ બેન જાંચ વાસ્તે ભેજે
0: ભાઈ યા તો જટ ખાતરી કોઈ ડિગલી હે બટ હું નહીં લેણો યા કટી જટ પાણી ભેળો હોડો હે એ યા જટ કોઈ પાણી બહેર જારીઓ વીજ ગયો નહીં લે ઓર પાદરી જકી સમતલ સહી જગ્યા હે ખેલડી રી ખાદ ભી પડી ઉડી બે તો બટ હું ભી નમૂનો સહી નહીં આવે તો એડી જગ્યા હે જકો માટી રો નમૂનો લેવે એર પછે નમૂનો માન લો ભેજ દ્યો તો એણ વાસ્તે જાંચરા પેરામીટર હે જો પ્રયોગશાલા મે માટીરા મુખ્ય પોષક તત્વ જે નાઇટ્રોજન હે ફોસ્ફરસ હે પોટાશ હે પીએચ માન હે ઓર કાર્બનિક કાર્બન રી જાંચ હોયા કરે
1: તો દેખો ઇન સારું કિસાન ભાઈ જાંચા કરવાવે ઓર બે પોષક તત્વ કી જાણકારી કરે જીકો પોષક તત્વ કમજોર હોય ઉન સારું આપ રોકી કી ઉપાય કરે
0: એર ભારત સરકાર ઉન જોકો જારી સોઇલ હેલ્થ કાર્ડ પોર્ટલ ભી હે જકે શું આપરી મિટ્ટી રી રિપોર્ટ ભી કિસાન ભાઈ પ્રાપ્ત કર શકે
1: બિલકુલ કર શકે દેખો બહુત હી બઢિયા સરકાર રી ઘણી ભાંતરી યોજનાઓ હે આજ હું ઉન સારું કઈ યોજના આપને બતાઉં કે ભાઈ આપણે જકી કેન્દ્ર રી સરકાર હે બા કિસાના સારું ઘણી જાગૃત હે કિસાના રે ફસલ ને ઉત્પાદન ને દુગુણો ઓર આય ચોગણી કરણ સારું ઘણા કામ કરે તો ઉણ માયને આપણી એક યોજના હે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના ઉણ સારું જીકા છોટા કિસાન હે ઉણાને હે જીકો દેખો રણવીર ભાઈ 2000 રૂપિયા કિસ્તું દિયા કરે 3 સમાન કિસ્તા 2000 કી 6000 રૂપિયા સીધા કિસાન આરે ખાતામાં આવે
0: સીધા ખાતામાં આવે તો ઓ ભી એક તરહ રો કિસાન રો સમ્માન ઓર દેખો કે વારે જરૂરત મે કામ આણે રી યોજના
1: ઓર દૂસરી વાત કરા યોજના કી તો ભી યોજના કો નામ હે ફસલ બીમા યોજના
0: દેખો ઇન તરહ માન જેસે માન લો કિસાન ભાઈ ખેતી કર લી ઓર પુરાન ટાઈમ મે કરતા હા તો કઈ તરહ રી પ્રાકૃતિક આપદા આવે કઈ હે જો કુબીર માન એ શીખાયા આવે જકે રે માન ને કિસાન ભાઈ આપરી પેદાવારી પૂરી લેવે ની જટ તક બી ને કઈ પરિસ્થિતિયાં સામનો
1: કરનો પડે
0: ભાઈ કદી ઇન્દ્ર ભગવાન જ્યાદા મહેરબાન હોય પાણી ડૂબ ગઈ ફસલ કદી બીજ હેતકો ઘટ્યા આગ્યું ફસલ ઉગી કોની યા કદી ઉગ્યુડી હી આંધી તુફાન ઉડગી યા કેણી તરે શું આગરી ચિણગારી પડ ફસલ દળગી કઈ તરહ રા એસા કારણ હે જકે શું ફસલ ને જોખમ રહેવે તો એના વાસ્તે ફસલ બીમા યોજના ચલાઈ
1: દેખો આપણી આ વાત હોય એક કામ કી વાત ઓર ભી સુના આપણી વાત ચલે હી કે ભાઈ ફસલ બીમા યોજના ઘણી ભાંતરી યોજના ચલાઈ તો એક કામ કી વાત સાથ સાથે ઓર ભી સુનો પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના મિલે

0: બઢિયા દવે તાજો બીજ આવે.
1: હા, વિશ્વાસ રાતની દુકાન નું લેવા જતા
0: બિલકુલ
1: લેવા છે.
0: બિલકુલ સહી વાત, પૂરી વાત.
1: મૂંગા જો કો બીજ અગે 1800 લે રહ્યા છે.
0: કરશે કેવી કેન્દ્રો?
1: હા, 160 રૂપિયા કિલો.
0: 160 રૂપિયા કિલો. આધાર કાર્ડ માંગ્યો કે યા ની દે દિયા? કઈ કીતો બી
1: લઈ શકે? આધાર કાર્ડ કોણ માંગ્યો છે? હિદય દે દિયા.
0: હિદય દે દિયા. તો અભી એક કૃષિ કેન્દ્ર ભી બઢિયા હે, નેડો જી કો બઢિયા મૂંગા
1: ની કિસાન. નેડો કિસાન ના વાસ્તે બઢિયા સુવિધા.
0: સુવિધા બઢિયા હે.
1: તો પતે વિશ્વાસ હે.
0: બિલકુલ સા, દેખો વિશ્વાસ મોટી ચીજ હોય. ઓર ગવારી તો હાલ અબાર થોડી બીજો.
1: ગવારી બીજા સામા તો
0: બીજો
1: અબાર મોસમ હે કે આયો.
0: હા હા, બિલકુલ મોસમ અબ તાજો છે, આપ સૂત્ર હે
1: કે બાન ઉડીતા હો.
0: બિલકુલ બિલકુલ. કિસાન દેખો બીજ થોડી હવા આ રહી હે રૂપજી, થોડી અવાજ ખડખડ આવે. એક જગ્યા થોડા શાક રૂપ પર આર વાત કરા આપ હે ને? હા, તો શાફ સુત્રા ને ખડખડ આવે. કાઉ બીજ જી કી વાત કર્યા થે લેવણ કી, તો બીજ લિયા યાર ખાત પુષ્પચ કાઈ દેશી ના કો યા
1: ખાત કો? તો સાબ યે હાથ આઈ વની આપંગ એ પશુધન હે. સબિયા કર વો દેશી ખાત ના કો?
0: તો પશુધન હે જી કો કીતો કાઈ રાખો?
1: થોડી બહુ દૂધ ઉજે, દહી ઉજે, જ્યાં દોરી ત્યાં પડજે.
0: તો કઈ ભેંસી હે ગયા ગોના વખરે?
1: નહીં નહીં, ભે ભે રાખો સાહેબ. એક વાંગી હજાવે
0: એક ઈ ભેંસ હે, તો
1: કુલજે તો મારે કોની ને ભાઈ રાખે ને ઓરો સંચય રહે.
0: તો ઇતે જીકો ધન રાખો થે, પછે ધન વિદ ચારા કી વ્યવસ્થા યા પાણી કી વ્યવસ્થા કનો કાઈ કરો?
1: પાણી તો હારે તળાવ હે, યાન ખેડે ભણે હરી હે.
0: ખેતમે
1: તો કર તો શ્યામ સુબે તળાવ ની પમાન દે હિનાણ કર લેવે. લાલી સાલ વરસાદ ફૂલી જો નાજમ પાણી બી ઠીક હે.
0: ઓર પછે એ કી ચારા કી વ્યવસ્થા આપણે ખેતમે એટુ હજ ઉજેવે યા લેણો પડે મોલ?
1: ખેતમે ઉજે સા.
0: મોલ લેવો? કોણ લેવો મોલ? તો
1: નહીં મોલ કોણ લેવા, ખેતમાં ઉજે જતા ને કેવું ચાવું આપી ને રાખો છો? યાની અગલો કે છે કુલ રાત નો પડે છે.
0: કુલ મિલાર કેવેટર કામ લે લ્યો?
1: હા, કેવો કામ લે લ્યા. 5-6 મહિના નો ઇસ્ટોવ રહે તો આપણે તો ઇસ્ટોવ ચાલતો રહે.
0: બિલકુલ સા, આપ ભી કરો ઓર આપકે ઘર મુ ભી આપકો હારો પૂરો દીરાવે.
1: પૂરો સભા માંથી હે.
0: અચ્છા અહીંયા? હા બિલકુલ સા. દેખો આદમી તો આપા કઈ હતરા કામ ઉજાવે. દેખો ઘર મે લુગયા હે જી કો કામ હમારે તાજો જરાય તો કામ પાર પડે.
1: હા બિલકુલ, વાહ માતી રે.
0: બિલકુલ બિલકુલ સા, સહી વાત હે. ઓર અબ વાત કરા કે ભાઈ પશુ હે રાખો, જે કોઈ હારી બીમારી જાય તો પછે કાઈ કરને કાઈ લઈ જાય કરો યા કાઈ ઉપાય કર્યા કરો?
1: જતા કર તો કાઈ તળા મે નાઈ લેવે છે. જતા કર બીમાર હોય કોની આ પ્રકૃતિ થી દે ને ધન બીત ભેંસારું પાણી પડજે નહીં. આ જો રોગ તો ભીરે આવે જ નહીં.
0: ફિર ભી કોઈ ડોક્ટર વગેરા અગર આજે
1: આજે જણા જાતા કર કોળી હું કોણ ચલાવ?
0: અચ્છા, કોળી દવાઈ થઈને દેજો, થોડી ઘણી જાણકારી થઈને રાખો.
1: હા, જાણકારી રાખો. હા, ડા સાહેબ ને પૂછ લ્યા.
0: હા હા,
1: એ પછી ઘણી સમસ્યા હોય જણા બોલાણો પડે છે.
0: બિલકુલ બિલકુલ,
1: જાતા કર તો ઘરેલું ઈ રાખો.
0: બિલકુલ બઢિયા વાત કરી. અબ વાત કરા આપા કે ભાઈ અબ ખેતી હે જે ઈ રૂખાળી વગેરે ભી કી કરણ વાસ્તે કી પ્રબંધ કરનો પડી?
1: બિલકુલ કરનો પડે છે. જંગલી સુઅર બહુ જતા હે ઓર રોજ કુછ રોજ નીર ગાય ભી હે. નીર ગાય કો તો કોની જંગલી સુઅર ઉજાડ જતા હે.
0: ઉજાડ જ્યાદા હે. તારબંદી વગેરે ભી કરાવો યા સરકાર કી કી
1: યોજના? તારબંદી કર્યોડી હે, કી વિનંતી કર્યોડી હે.
0: સરકાર કી યોજના ખૂબ સારી આવે તો બેંકો કી ફાયદો? કિસાન કાર્ડ
1: બનાવ્યો છે. 12 મહિના
0: કોઈ ડીકી હેક, પોન્ડ હેક?
1: હા, ડીજી તો કરાયડી હે.
0: હા, ધોરો
1: 2015 મે કરાયલી.
0: ધોરો ધોરા ઓર ધોરા પાળિકા ભી કી હરકાર કોઈ રૂપિયા કોઈ
1: નહીં? યાર ફોર્મ ભર્યો હે, ઈરો ફોરા ઓ ભર્યો જો કો કો મેસેજ તો આયો હે ભાઈ આપ જે ભૌતિક સત્યાપન હોઈ ગયા હે હાલ રીતે પયા તૈયા કોણ?
0: હા, ઓળોળે આઈ.
1: હા, જાર પૂછ્યા જણ કયો આજે આઈ રીતે કોણ?
0: તો કઈ વાર આપાં કિસાન ક્રેડિટ કાર્ડ ભી બનાવે કિસાન ભાઈ હે, તો આ ભી બ્યાન કી કોઈ કોઓપરેટિવ કોર કોઈ લાભ લો?
1: હા, કિસાન ક્રેડિટ કાર્ડ તો કોઓપરેટિવ તો હોય.
0: હા હા હા, तो देखो सरकार कई जी की योजना करे, फसल बीमा भी करे, तो फसलों को बीमा वगैरह भी तो कराओ आप करें।
1: हाँ बिल्कुल कराऊंगा सर
0: तो
1: फसल
0: अब
1: बीमा।
0: आर आप आड़ जो कोई मोठियार जवान कोई किसान है ताजार खेती करनी चाहे तो बेन कई संदेश है आपको?
1: विनायक है साहब, बेहतरी खेती चित्री पढ़ाई, जो पूरी मन लगाकर आप खेती करा तो धरती माता बहुत सारो देवे सर।
0: बिल्कुल सर, बढ़िया, कितनी पूठरी बात करी हो।
1: खेती बाने सर
0: बिल्कुल, कितनी पूठरी बढ़िया बात करी हो कि भाई आने वाले टाइम में देखो खेती भी तो करनी है, खेती बिना तो पार किया पड़ी। तो आप मांगे रेडियो भी सुनो हो, रेडिया कार्यक्रम सुनो कई बार?
1: हाँ सुना सर।
0: बिल्कुल सर, घनी आज हतई करी आपको, घनो धन्यवाद।